નમસ્કાર. 27 મે 2026 ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય સરકાર છેલ્લા 3 દાયકામાં પ્રથમ વખત રોજગાર સેવાઓની પદ્ધતિમાં સૌથી મોટા ફેરફારોની જાહેરાત કરી રહી છે. કાર્યસ્થળ બાબતોના મંત્રી અમાંડા રિશ્વર્થ આજે નેશનલ પ્રેસ ક્લબમાં તેમના ભાષણનો ઉપયોગ કરશે, જેમાં ફેરફારોનું અનાવરણ કરવામાં આવશે. આ ફેરફારોમાં 3 સ્તરના સમર્થનનો સમાવેશ થશે અને નોકરી કરી શકે તેટલી વયના ઓસ્ટ્રેલિયનો માટે ગઠબંધન યુગના કડક કલ્યાણ નિયમોનો અંત આવશે. 1 મિલિયનથી વધુ ઓસ્ટ્રેલિયનોએ $2 મિલિયનની વાર્ષિક યોજના હેઠળ ખાનગી માલિકીની રોજગાર સેવા પ્રદાતાઓનો સંપર્ક કરવાની જરૂર છે. વર્તમાન પ્રણાલી ફરિયાદોથી ઘેરાયેલી છે, જેમાં કોમનવેલ્થ લોકપાલના 2 અહેવાલોનો સમાવેશ થાય છે, જેમાં ઘણા લોકોની નોકરી મેળવવાની આવશ્યકતાઓને પહોંચી વળવામાં નિષ્ફળ રહેવા માટે તેમની વેલફેર ચૂકવણીઓને સ્થગિત કરવી ગેરકાયદેસર હોઈ શકે છે. લેબર સેનેટર મિશેલ આનંદ રાજેએ જણાવ્યું હતું કે આ ફેરફારો લાંબા સમયથી બાકી રહ્યા છે. નાણાકીય મુશ્કેલીમાં ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં પ્રતિસાદ આપવામાં નિષ્ફળ ગયા પછી વેસ્ટપેકને ગંભીર બેદરકારી ભર્યા વલણ માટે $26 મિલિયન નો દંડ ફટકારવામાં આવ્યો છે.

0: કેન્દ્રીય કોર્ટના ન્યાયાધીશ ટિમોથી મેક ઓવેએ જણાવ્યું હતું કે બેંકનું વર્તન ઇરાદાપૂર્વક ન હતું, પરંતુ તેમણે ઘણા નબળા ગ્રાહકોને અસર કરી હતી અને આ પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી યથાવત રહી હતી. બેંકને હોમ લોન, ક્રેડિટ કાર્ડ્સ, પર્સનલ લોન, કાર લોન અને અન્ય જવાબદારીઓ પર ચૂકવણી કરવા માટે સંઘર્ષ કરી રહેલા તેમના ગ્રાહકો તરફથી 6 વર્ષમાં 200 જેટલી વિનંતીઓ મળી હતી. પોલીસ અને સંયુક્ત આતંકવાદ વિરોધી ટાસ્ક ફોર્સનું કહેવું છે કે સિડની અને મેલબર્ન પરત ફરેલી આઈએસ જૂથ સાથે સંબંધ ધરાવતી ઓસ્ટ્રેલિયન મહિલાઓ અને બાળકોની તપાસ યથાવત રહેશે. આ જૂથ સીરિયામાં અલ રોજ શિબિરમાં છેલ્લા ઓસ્ટ્રેલિયન હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં વર્ષ 2019થી આઈએસ જૂથના લડવૈયાઓના પરિવારોને રાખવામાં આવ્યા છે. ગૃહ બાબતોના મંત્રી ટોની બર્કે જણાવ્યું હતું કે જૂથને કોઈ સહાય આપવામાં આવી નથી અને કોઈપણ વ્યક્તિ કે જેમણે ગુના કર્યા છે તેમને કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરવો પડશે. નેશનલ રિકન્સિલિયેશન વીક દરમિયાન એક અગ્રણી ચેરિટી સંસ્થાએ ઓસ્ટ્રેલિયનોને સ્વદેશી અવાજો સાંભળવા અને પ્રથમ રાષ્ટ્રોના સમુદાયો દ્વારા આકાર પામેલા ઉકેલોને ટેકો આપવા માટે વિનંતી કરી છે. સેન્ટ વિન્સેન્ટ ડી પોલ સોસાયટીના પ્રમુખ માર્ક ગેટાનીએ જણાવ્યું હતું કે તે ટેકો આપતા લોકો ઘણા સ્વદેશી હતા, જે આવાસ, આવક અને આવશ્યક સેવાઓની પહોંચમાં આંતરપેઢીના ગેરલાભની અસરને પ્રતિબિંબિત કરે છે. ઉલુરુ ડાયલોગના સહ અધ્યક્ષ પેટ એન્ડરસન અને મેગન ડેવિસે જણાવ્યું હતું કે સરકારોએ સ્વદેશી સમુદાયો સાથે યોગ્ય પરામર્શ કર્યા વિના નીતિઓ તથા સમીક્ષાઓની જાહેરાત કરવાનું ચાલુ રાખ્યું હતું. વિદેશના સમાચારોમાં ઇન્ટરનેટ મોનિટરિંગ ગ્રુપ નેટબ્લોક્સે જણાવ્યું છે કે લાઇવ ડેટા ઇરાનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની આંશિક પુનઃસ્થાપના દર્શાવે છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને લગભગ 90 દિવસ સુધી ચાલેલા બ્લેકઆઉટ પછી દેશમાં ઇન્ટરનેટ એક્સેસને ફરીથી ખોલવાનો આદેશ જારી કર્યો છે. SBS ગુજરાતી પર આ હતા બુધવાર 27 મે 2026ના મુખ્ય સમાચાર. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં દર 4માંથી 1 મહિલા માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિનો સામનો કરે છે, જેમાં ઘણી વખત મહિલાઓને પુરુષોના વોર્ડમાં પણ સારવાર લેવાની ફરજ પડે છે. તો આવો તે અંગેની વધુ માહિતી આ અહેવાલમાં મેળવીએ.
1: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
2: મિત્રો, શું તમને ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયામાં 4માંથી 1 મહિલા માનસિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરે છે? જોકે સ્ત્રી પુરુષની હોસ્પિટલ વોર્ડમાં મદદ લેતી વખતે કેટલીક મહિલાઓ પોતાને જોખમમાં પણ જોતી હોય છે, ત્યારે એક ઓસ્ટ્રેલિયન મનોચિકિત્સક તેને બદલવા માટે કામ કરી રહ્યા છે. વધુ જાણીએ અહેવાલમાં. તાનિયા મેલબર્ન વુમન હોસ્પિટલના એક નાના અને પ્રકાશિત રૂમમાં રંગબેરંગી કલાકૃતિમાં રંગપૂર્ણી કરી રહ્યા છે. તેઓ કહે છે કે ચિત્રકામ પ્રત્યે પોતાનો લગાવ વધારવો તે જીવનમાં એક પરિવર્તન સમાન
3: હતું. And here I learned about non-word expression. It just felt really satisfying. It was soul-soothing.
2: તાન્યાની આ આર્ટ થેરાપી એ નબળી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓની સારવાર કરતી મહિલાઓ માટે એકમાત્ર કાર્યક્રમનો ભાગ છે. મૂળભૂત કાર્યોમાં સંઘર્ષ કર્યા પછી તાન્યાએ મદદ માંગી હતી. તેઓ કહે છે કે મારી પાસે પહેલા આટલી ક્ષમતા ન હતી. હું સુપરમાર્કેટમાં જવા માટે ભાગ્યે જ સક્ષમ હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારે કામથી સમય કાઢવો પડ્યો અને પછી હું પાછી ફરી શકી નહીં. હું ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી.
3: I arrived here in a very diminished capacity. So I had gone from being a full-time working mom with teenagers and I just ended up barely able to go to the supermarket. I just was in a really bad way. I had to take time off work and then I just couldn't go back. I was very much struggling.
2: તાન્યા ને ખબર ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. ડોક્ટરે તેનું કોમ્પ્લેક્સ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર સહિતની સ્થિતિઓનું નિદાન કર્યું હતું.
3: I got CPTSD, ADHD, anxiety, depression. You know, I had been raised to not acknowledge that mental health was a thing. It's so important to have a sense of your own mental well-being.
2: Tanya, કે જેમ ઓસ્ટ્રેલિયામાં માનસિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરતી ચાર મહિલાઓમાંની એક છે. ઘણા લોકો માટે મેનોપોઝ દરમિયાન હોર્મોન્સ બદલાય ત્યારે લક્ષણો દેખાતા હોય છે. જયશ્રી કુલકર્ણી ધ અલ્ફ્રેડ હોસ્પિટલ અને મોનાશ યુનિવર્સિટીમાં મનોચિકિત્સાના પ્રોફેસર છે અને હોર્મોન થેરાપીમાં વિશ્વ અગ્રણી છે. તેઓ કહે છે કે હવે ખૂબ જ સફળતાપૂર્વક સારવાર કરી છે જે સ્ત્રીઓએ ખરેખર મેનોપોઝ ડિપ્રેશનનો સામનો કર્યો છે, પરંતુ તેમનું ખોટું નિદાન થયું હતું. ડિપ્રેશન થોડા અઠવાડિયામાં જ દૂર થઈ ગયું હતું.
4: We have highly successfully treated women who have presented with what actually is menopause depression but had been misdiagnosed. So the depression's gone within a couple of weeks. This is a spectacular turnaround.
2: Professor Kulkarniye, બાળપણમાં ભારતથી સ્થળાંતર કર્યા પછી મેડિકલનો અભ્યાસ કરવાનું સપનું પૂર્ણ કર્યું. જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં દાયકાઓ સુધી કામ કર્યા પછી તેમણે 5 વર્ષ પહેલાં ફક્ત મહિલાઓ માટે સુવિધા શોધવામાં મદદ કરી, કારણ કે તેઓ કહે છે કે સ્ત્રી પુરુષનો સંયુક્ત વોર્ડ મહિલાઓ માટે અસુરક્ષિત હોઈ શકે છે.
4: There are many, many risk factors in a co-gendered ward. So very sadly, I have been involved with situations where women have been traumatized or abused or even the worst cases raped by co-patients, and it's usually male patients who assault female patients. It's a real issue for so many women who have had a background of trauma and violence in their own lives that has led to mental illness, and now they want help for that. And in the process of getting help in the inpatient facility, they have been re-traumatized. Or sometimes people leave the hospital with more new trauma than what they came in with in the first place.
2: Professor Kulkarniye ji vicharo hata te Royal Australian and New Zealand College of Psychiatrists dwara pan share karvama aavya chhe. Dr. Angelo Virgona tena chutayela pramukh chhe. વિર્ગોના કહે છે કે બંને લિંગ ધરાવતો ઇનપેશન્ટ યુનિટ હોવું એ એક સમસ્યા છે. ઇનપેશન્ટ યુનિટમાં જાતીય હિંસા અને પજવણીના દર ખરેખર ઊંચા હોય છે, ખાસ કરીને માનસિક રીતે બીમાર લોકોમાં.
5: Having mixed inpatient units is a problem. The rates are really very high of sexual violence and harassment in inpatient units due to the increasing acuity that we're seeing in people who are mentally ill, and particularly those with associated substance use problems or drug-induced psychotic type disorders, that the atmosphere on inpatient units is very distressing, very harrowing and frightening. It's a terrible indictment, I think, when we have women being admitted to hospital in distress and having potentially worsening of symptoms or development of new disorders as a result of their experiences in hospital.
2: અત્યાર સુધી મેલબર્નમાં ફક્ત મહિલા સુવિધામાં 1000થી વધુ દર્દીઓએ સારવાર મેળવી છે. એલ્સ્ટન વિકના બેસાઇડ વિસ્તારમાં એક ભવ્ય વિક્ટોરિયન ઇમારતમાં આવેલી આ હોસ્પિટલનું નવીનીકરણ ગોપનીયતાના રક્ષણ માટે કરવામાં આવ્યું હતું, એમ માનસિક સ્વાસ્થ્ય અને કેબ્રીની આઉટરીચના વડા શેરોન શેરવુડનું કહેવું છે.
6: We have 30 beds, so 30 women. So women transition from the inpatient into the community. So we've currently got about 130 to 150 women participating in our programs at any given time.
2: આ એક કેબ્રીના વૈશ્વિક બિનલાભકારી આરોગ્ય નેટવર્કનો એક ભાગ છે, જે ધાર્મિક સંગઠન દ્વારા સંચાલિત છે, જેની સ્થાપના 1880માં સેન્ટ ફ્રાન્સિસ કેબ્રીની દ્વારા કરવામાં આવી હતી. શેરવુડ કહે છે કે તેના ગેરલાભને દૂર કરવા માટે એક મોટું મિશન છે.
6: So our access fund is available to people who can't afford private health insurance, asylum seekers and refugees, Aboriginal and Torres Strait Islanders. And this is access to our 14-day length of stay in our inpatient unit and our access to our community program.
2: જો કે ડોક્ટર વિર્ગોના કહે છે કે મહિલાઓ માટે વધુ માનસિક સ્વાસ્થ્ય હોસ્પિટલો હોવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મનોચિકિત્સકો લાંબા સમયથી આ અંગે ચિંતિત છે કે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો કોઈપણ નવા વિકાસમાં એક જ લિંગ અભિગમ હોવો જોઈએ, અને જ્યાં શક્ય

0: If you love to travel, Capital One has a rewards credit card that's perfect for you. With the Capital One Venture X card, you earn unlimited double miles on everything you buy. Plus, you get premium benefits at a collection of luxury hotels when you book on Capital One Travel. And with Venture X, you get access to over 1,000 airport lounges worldwide. Open up a world of travel possibilities with the Capital One Venture X card. What's in your wallet?
1: Terms apply. Lounge access is subject to change. See CapitalOne.com for details.
2: Oye, tú. Sí, tú. ¿Quieres ahorrar $1,000? Pues cámbiate a Spectrum y ahorra $1,000. Garantizado. Solo ten 4 líneas de Spectrum Mobile y te damos internet con fibra óptica gratis para siempre. Sí, internet gratis para siempre. Y ahorra $1,000 garantizados en tu primer año. O cubrimos la diferencia. Visita Spectrum.com/gratis para siempre para más información. Spectrum Internet funciona con fibra óptica y se conecta mediante líneas coaxiales. Se aplican restricciones.
3: SBS Audio.
4: Tamara Rasna Vishayo Sate Mail Hato Program Sambarva.
5: Yang Jiao Daria. Zhunbei hao le ma?
6: SBS Chill.
7: SBS Pop Asia. Non-stop Asian pop.
8: Can you describe that feeling for people who haven't experienced it?
9: SBS Hindi uplabdh karvata hai.
10: Far from the partisan politics.
4: Saithe vadu bhashao ma samachar. Tamara mood sate mail khato sangeet. Manmohak ane rochak podcast tamari rah joi rahya che. Download karo SBS Audio app athwa mulakat lo
3: sbs.com.au/audio.
11: મિત્રો, વિરામમાં વિરામ બાદ ફરીથી આપનું ગુજરાતી કાર્યક્રમમાં સ્વાગત છે. શુક્રવારના કાર્યક્રમમાં અમે ઇન્ટરનેશનલ ટી ડે નિમિત્તે ચાના રસિયાઓ સાથે તમારી વાત કરાવી હતી. તે અંગે અમારા નિયમિત શ્રોતા હેમલતાબેન પુરોહિતે અમને મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે જય શ્રી કૃષ્ણ સુસેનભાઈ અને વત્સલભાઈ, કાર્યક્રમ તથા ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવી. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને ગુજરાતી મસાલા ચા ખૂબ જ ગમે છે. તેઓ જે રીતે આરોગ્યપ્રદ ચા બનાવવાની માહિતી અહેવાલમાં વહેંચવામાં આવી હતી તેવી જ ચા તેઓ છેલ્લા ઘણા સમયથી બનાવે છે. હેમલતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર મેસેજ માટે. મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
12: નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 26 મે મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. આ પ્રકારની જાહેરાત ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે મંગળવારે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બનીઝે મોદીને ઓસ્ટ્રેલિયા આવવા આમંત્રણ આપ્યું છે. આલ્બનીઝે પોતે પણ મંગળવારે મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાતની ઘોષણા કરી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એ 4 દેશોના સમૂહ કોડના વિદેશમંત્રીઓની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. એ બેઠક દરમિયાન મંગળવારે પેની વોંગે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના મિત્ર તરીકે અને એક અતિ મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે મોદીને આવકારવા અમે આતુર છીએ. ઓસ્ટ્રેલિયન સમાજમાં ભારતીયો હવે એક મૂલ્યવાન હિસ્સો બની ગયા છે, એમ પણ તેમણે કહ્યું હતું. એમણે ઉમેર્યું હતું કે ભારત બહુ ઝડપથી વિકસી રહેલી એક મોટી અર્થવ્યવસ્થા છે અને ઇન્ડો પેસેફિક વિસ્તારને ભારત તથા ઓસ્ટ્રેલિયા સંયુક્તપણે સમૃદ્ધ બનાવવાના રસ્તે છે. આ અગાઉ કોડ સમૂહના દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેને સંબોધતા ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અને શિષ્ટાચારને અનુસરીને ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા કોઈ પ્રકારના અવરોધ વગરના ટ્રેડ રૂટ્સ વિશે ચર્ચા આગળ વધારી રહ્યા છે. સમુદ્રી સુરક્ષા અને સર્વેલન્સના ક્ષેત્રે સહકાર તથા ફિજી ટાપુઓમાં બંદરના માળખાનો વિકાસ જેવા કામ આ 4 દેશ અત્યારે કરી રહ્યા છે. અમેરિકી વિદેશ સચિવ માર્કો રૂબિયોએ કહ્યું હતું કે વિશ્વના કુલ વ્યાપારનો 60% જેટલો હિસ્સો ઇન્ડો પેસેફિક વિસ્તારમાંથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ વિશ્વના અનેક દેશો માટે આ વિસ્તારનું બહુ મહત્વ છે અને એટલે જ એની સુરક્ષાની અગત્યતા વધી જાય છે. આતંકવાદ નાબૂદી અને ઉર્જા ક્ષેત્રે સહકાર વિશે પણ કોડ બેઠકમાં વિશેષ ચર્ચા થઈ હતી. કોંગો, યુગાન્ડા અને અંગોલા સહિતના મધ્ય આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસ ડિસીઝ સામે વિશ્વ આરોગ્ય સંગઠને ઉચ્ચારેલી ચેતવણીના પગલે ભારત સરકારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી જયપ્રકાશ નડ્ડાના અધ્યક્ષપદ હેઠળ

બેઠક મળી હતી. બેઠકમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ડિરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ તથા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ સહિતની કેન્દ્રીય સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. બેઠક બાદ સાર્વજનિક આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ઇબોલાનો હજી એક પણ કેસ નોંધાયો નથી, કે આ બીમારીનો ઉપદ્રવ ધરાવતા દેશમાં પણ ભારતના કોઈ નાગરિકને ઇબોલા થયા હોવાનું જાણવા મળ્યું નથી. વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાના એક ચોક્કસ સ્ટ્રેનથી ફેલાયેલા અત્યારના ચેપને ગંભીર સમસ્યા ગણાવી જાહેર કર્યું છે કે અત્યાર સુધી આ બીમારીના 900 કેસ નોંધાયા છે. કોંગો તથા યુગાન્ડામાં આ રોગને કારણે 220 જણના મૃત્યુ થયા હોવાનું મનાય છે. તાવ, માથા તથા સાંધાનો તીવ્ર દુખાવો, ઉધરસ, ઝાડા, ઉલટી, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ તથા પાછલા તબક્કે કિડની અને લીવર પર અસર એ આ બીમારીના મુખ્ય લક્ષણ છે. ઇબોલા એક વાયરસથી ફેલાતો રોગ છે અને બીજી અનેક વાયરલ બીમારીની જેમ ઇબોલા સામે હજી કોઈ રસી ઉપલબ્ધ થઈ નથી. દરમિયાન નાગરી ઉડ્ડયન મંત્રાલય એટલે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ઇબોલા જેવા લક્ષણ ધરાવતા કે ઇબોલાગ્રસ્ત દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવ્યું છે. મધ્ય આફ્રિકાના દેશોથી આવતી ફ્લાઇટ માટે આરોગ્ય માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને આ દેશોથી અવર જવર કરતા વિમાની કર્મચારીઓને એમની તબિયત માટે સચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. વિમાની સ્ટાફને બહારના લોકો સાથે સંપર્કમાં આવતી વખતે ટ્રિપલ લેયર માસ્ક, ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્સ, હેન્ડ સેનિટાઈઝર તથા જરૂર પડે તો પીપીઈ કિટ્સનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો, સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. 11 દિવસ, 4 વખત ઘોષણા અને લીટરે કુલ 7.5 રૂપિયાનો વધારો.

તથા જરૂર પડે તો પીપીઈ કિટ્સનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. 11 દિવસ 4 વખત ઘોષણા અને લેટરે કુલ 7.5 રૂપિયાનો વધારો. અમેરિકા ઈરાન યુદ્ધનું આ છે પરિણામ. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના દેશોથી ભારત આવતા ક્રૂડ ઓઇલના પુરવઠાને માઠી અસર પહોંચી છે અને અત્યારે ભારતે બીજા રાષ્ટ્રો પાસેથી મોંઘા ભાવે ઓઇલ ખરીદવું પડે છે. એ ખર્ચ સરભર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા 11 દિવસમાં ટુકડે ટુકડે મળીને 4 વખત પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધાર્યા છે. કુલ મળીને અત્યાર સુધીમાં બંનેના દામમાં લીટર દીઠ 7.5 રૂપિયાની વૃદ્ધિ થઈ છે. વાહનોમાં વપરાતા સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવ પણ આ ગાળામાં 2 વખત વધારવામાં આવ્યા છે અને એવું જ એલપીજી અર્થાત લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનું છે. ખાસ તો હોટલ તથા અન્ય સ્થળે વપરાતા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ હમણાં ખાસ્સા વધી ગયા છે. આ મહિનાની શરૂઆતમાં બંગાળ તથા આસામ જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો નિર્દેશ આપી દીધો હતો. એ પછીના દિવસોમાં 4 તબક્કે સરકારે આ ભાવ વધાર્યા છે. જોકે આ ભાવ વૃદ્ધિ પછી પણ સરકાર હસ્તકની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રોજ આશરે 600 કરોડ રૂપિયાનું નુકસાન વેઠી રહી હોવાનું સરકારી અધિકારીઓ કહી રહ્યા છે. ઈરાન પરના અમેરિકા તથા ઇઝરાયેલના હુમલાને પગલે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, બહેરીન વગેરેથી આવતો ક્રૂડ ઓઇલનો પુરવઠો લગભગ નહીવત થઈ ગયો હતો. બાકી હતું તે યુદ્ધ શરૂ થયાના થોડા દિવસ પછી ઈરાને એની જળસીમામાં આવતી હોર્મુઝની સમુદ્ર ધુનીમાં જહાજોની અવરજવર પર આકરા નિયંત્રણ લાગુ કરી દીધા હતા. ત્યાર પછી તો બહુ ઓછા જહાજ ક્રૂડ ઓઇલ કે ગેસનો જથ્થો લઈ બહાર નીકળી શકે છે. દેશમાં પેટ્રોલ ડીઝલ અને ગેસનો પુરવઠો જળવાઈ રહે એ માટે સરકારે અમેરિકા તથા વેનેઝુએલા જેવા દેશ પાસેથી ઓઇલ ખરીદવાની શરૂઆત કરી છે, જેનો ભારત સુધી લાવવાનો ખર્ચ બહુ વધી જાય છે. 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે સરકારે 10 મે સુધી તો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ટાળ્યો હતો. જોકે એ પછી વડાપ્રધાનના નિર્દેશને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ અત્યાર સુધી લીટરે 7.5 રૂપિયા વધાર્યા છે અને આ ભાવ હજી વધે એવા સંકેત પણ આપી દીધા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ ભાવ વૃદ્ધિને વ્યાજબી ઠેરવતા હમણાં કહ્યું હતું કે ફ્યુઅલ, ફર્ટિલાઇઝર્સ અને ફોરેન એક્સચેન્જ, એમાં ખાસ તો ડોલરના ભાવ ભારતીય રૂપિયા સામે બહુ વધ્યા છે અને પરિણામે અર્થતંત્ર પર પ્રચંડ દબાણ આવ્યું છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. આને લાલચ કહો કે મજબૂરી અથવા તો છેતરપિંડી, પાછલા વર્ષોમાં નોકરી કરવા રશિયા ગયેલા 217 ભારતીયોને રશિયન સૈન્ય વતી યુક્રેન સરહદે લડવા પહોંચાડવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધી 49 ભારતીયો મૃત્યુ પામ્યા છે. સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે ભારત સરકારે હમણાં અદાલત સમક્ષ આ આંકડા સાથેની વિગત રજૂ કરી છે. એ મુજબ ઊંચા પગાર અને રશિયામાં સ્થાયી થવાની લાલચ કે કોઈ રીતે નોકરી મેળવવાની ઈચ્છાએ ત્યાં ગયેલા કેટલાક ભારતીય યુવાનોને છેતરીને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. સરહદ પર પોસ્ટિંગ મળ્યું હોવાનું કહીને એમને યુક્રેન બોર્ડર પર તહેનાત કરવામાં આવી દીધા હતા. કહેવાય છે કે એમાંથી અમુકને તો બંદૂક ચલાવવાની સાવ જ પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ 4 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે અને કહે છે કે એમાં રશિયન સેનાએ ઘણી ખુવારી વેઠવાનો વારો આવ્યો છે. હવે ભારત સરકાર કહે છે એમ રશિયન સેના વતી લડતા 49 ભારતીયો શહીદ થયા છે. 6 ભારતીયો સરહદ પરથી ગુમ થયા હોવાનું સરકારે કહ્યું છે, એટલે કાં એમને યુક્રેન સેનાએ પકડ્યા છે અથવા તો યુવાનો ત્યાંથી ભાગી નીકળ્યા છે. બીજા 23 યુવાનો વિશે સરકાર પાસે કોઈ માહિતી નથી, જ્યારે 139 ભારતીયોને રશિયન સેનાએ એના કોન્ટ્રાક્ટથી મુક્ત કર્યા છે અને હવે એમને અહીં પાછા લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડમાંથી 50 જેટલા ભારતીયોને દિલ્હી લાવવાની તજવીજ થઈ રહી છે. 2-1 વર્ષ પહેલા કેરળનો એક યુવાન યુક્રેન સરહદ પર મૃત્યુ પામ્યો હતો, ત્યારે પહેલીવાર એ હકીકત બહાર આવી હતી કે કેટલીક રશિયન કંપની ભારત જેવા દેશમાંથી યુવાનોને નોકરીની લાલચે રશિયા બોલાવતી હતી અને એમને રશિયન સૈન્ય વતી લડવા યુક્રેન સીમાડે મોકલી આપતી હતી. કેરળ પછી હૈદરાબાદ અને ગુજરાતના એક યુવાનના પણ આવા કિસ્સા બહાર આવ્યા પછી ભારત સરકારે રશિયન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે આ વિશે ચર્ચા કરી હતી. શરૂઆતમાં તો રશિયાએ વાત ન કરી હતી, જોકે પાછળથી રશિયા એની ફોજમાં ભારતીય યુવાનો હોવાનું

સ્વીકાર્યું હતું. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં આવા યુવાનોને ભારત સહી સલામત પાછા લાવવા કેન્દ્ર સરકાર શું પગલાં લઈ રહી છે એને લગતી અમુક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુપ્રીમ કોર્ટે હમણાં સમૂહમાં સુનાવણી કરી હતી.

0: મિત્રો, ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહીમાં ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, તો એ વિશેનો અહેવાલ મેળવી લઈએ.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
2: મિત્રો, હાલમાં ABF એટલે કે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એક બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું, જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતા એક ભારતીય નાગરિકની ડ્રગ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શું છે બધી વિગતો જાણીએ આ અહેવાલમાં. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક ભારતીય નાગરિક પર 166 કિલો સ્યુડો એફેડ્રીન ગેરકાયદેસર રીતે દેશમાં લાવવાનો આરોપ લાગ્યો છે. આ સ્યુડો એફેડ્રીન એવું કેમિકલ છે જેનો ઉપયોગ મેથામ્ફેન્ટામાઇન નામનું અત્યંત ભયાનક ડ્રગ બનાવવામાં થાય છે. પકડાયેલા જથ્થાની કિંમત બજારમાં લગભગ $56 લાખ જેટલી આંકવામાં આવી છે. આ ઘટનાની શરૂઆત મે 2026માં થઈ હતી, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સના પોર્ટ બોટની ખાતે આવેલા ABF અધિકારીઓએ ભારતથી સમુદ્ર માર્ગે આવેલા એક કાર્ગો પર શંકાના આધારે તપાસ કરી. આ સામાનમાં ફૂડ પ્રોડક્ટ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા અંદરથી સફેદ પાવડરના પાઉચ મળ્યા, જે ટેસ્ટિંગમાં સ્યુડો એફેડ્રીન હોવાનું સાબિત થયું. અધિકારીઓએ બહુ જ ચાલાકીથી 11 મે 2026ના રોજ આ પાર્સલની પેરામાટાના એક સ્ટોરેજ યુનિટમાં ડિલિવરી કરાવી. 3 દિવસ પછી 14 મેના રોજ જ્યારે એક વ્યક્તિ આ પાર્સલ લેવા આવ્યો ત્યારે અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી. આ વ્યક્તિ પર ક્રિમિનલ કોડની કલમ 307(11)(3) હેઠળ ગેરકાયદેસર કેમિકલ લાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ તપાસને આગળ વધારતા બીજા દિવસે એટલે કે 15 મેના રોજ તે વ્યક્તિ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી પોલીસે 3 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને કેટલાક બિઝનેસના કાગળિયા જપ્ત કર્યા. 22 મે 2026ના રોજ આ વ્યક્તિને પેરામાટા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જો તે દોષિત સાબિત થશે તો તેને 25 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ABF સુપરિન્ટેન્ડન્ટ શોન બેકરે જણાવ્યું છે કે આ ડ્રગ ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર પહોંચીને લોકોનું જીવન બરબાદ કરે છે અને વ્યસન તેમજ ગુનાઓ વધારે છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે આટલા મોટા જથ્થાને પકડી પાડવાથી ડ્રગ બનાવતી ગેંગ અને ગુનેગારોના નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે અને ઓસ્ટ્રેલિયાની સરહદો સંગઠિત ગુનાઓ માટે હંમેશા એક મુશ્કેલ સીમા બની રહેશે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
0: મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે એક ગીત માણવાનો, તો ચાલો માણીએ જીગરદાન ગઢવીના સ્વરમાં એક સરસ મજાનું ગીત, જેના શબ્દો છે તારી મધ મીઠી વાતે.

0: Oye, tú.
1: Sí, tú. ¿Quieres ahorrar $1,000? Pues cámbiate a Spectrum y ahorra $1,000. Garantizado. Solo ten 4 líneas de Spectrum Mobile y te damos internet con fibra óptica gratis para siempre. Sí, internet gratis para siempre. Y ahorra $1,000 garantizados en tu primer año. O cubrimos la diferencia. Visita spectrum.com/gratis para siempre para más información. Spectrum Internet funciona con fibra óptica y se conecta mediante líneas coaxiales. Se aplican restricciones.
2: sbs.com.au/gujarati ને તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati ની મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
3: મિત્રો, વિરામ પછી કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, ચાલો હવે મેળવી લઈએ રમત જગતના સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
4: બ્રેક પછી સમાચાર બુલેટિનમાં વાત આઈપીએલની. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં અત્યાર સુધીની 18 ટુર્નામેન્ટની નોકઆઉટ કે પ્લેઓફ મેચમાં સૌથી વધુ રન ખડકી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ગુજરાત ટાઇટન્સને 92 રનના તફાવત સાથે કારમો પરાજય આપ્યો છે અને સતત બીજી વાર આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મંગળવારે હિમાચલના ધરમશાલા સ્ટેડિયમમાં રમાયેલી 19મી આઈપીએલ ટુર્નામેન્ટની પહેલી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સે 20 ઓવરમાં 254 રન ફટકાર્યા હતા. આરસીબીના બેટર્સે શરૂઆતથી જ એટલી આક્રમક રમત દાખવી હતી કે ગુજરાત ટાઇટન્સના બોલર જાણે હતપ્રભ થઈ ગયા હતા. ઓપનર વેંકટેશ અય્યરની વિકેટ એકદમ આરંભિક તપકે ગુમાવ્યા પછી પણ વિરાટ કોહલી અને દેવદત્ત પડીકલે 9મી ઓવરમાં સ્કોર 100ની આસપાસ પહોંચાડી દીધો હતો. જોકે ત્યારબાદ લાગલગાટ બંને પોતાની વિકેટ ગુમાવી હતી. એ એક તબક્કે મેચ હવે ગુજરાત ટાઇટન્સની તરફેણમાં જઈ શકે એમ લાગ્યું હતું, પરંતુ એ પછી આરસીબીના કેપ્ટન રજત પાટીદારે સ્ટેડિયમમાં રનોનો વંટોળ સર્જી દીધો હતો. માત્ર 33 બોલમાં એણે 93 રન જોડ્યા, જેમાં 9 સિક્સરનો સમાવેશ હતો. મિડલ ઓર્ડરમાં રમવા આવેલા સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ 43 રન બનાવી એને સારો સપોર્ટ આપ્યો હતો. યોગાનુયોગ આ અગાઉ આઈપીએલની ક્વોલિફાયર મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ગુજરાત ટાઇટન્સના નામે જ હતો. વર્ષ 2023માં ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલામાં 233 રન બનાવ્યા હતા. આરસીબીએ ટાઇટન્સ સામેની મેચમાં જ ટાઇટન્સનો રેકોર્ડ તોડ્યો. તોતિંગ રન ચેઝ માટે રમવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમે શરૂઆતમાં જ કેપ્ટન શુભમન ગિલની વિકેટ ગુમાવી, તો એ અગાઉ આ સિઝનમાં જબરદસ્ત ફોર્મ દાખવી રહેલો એનો સાથી ઓપનર સાંઈ સુદર્શન બાઉન્ડ્રી ફટકારતી વખતે બેટ હાથમાંથી છૂટીને સ્ટમ્પ પર પડતા હિટ વિકેટ થઈ ગયો હતો. આ બેઉડા બહારની કળ જ ન વળી હોય એમ ટાઇટન્સના એક પછી એક પ્લેયર પેવેલિયન ભેગા થતા રહ્યા. એક તબક્કે તો ગુજરાતે 88 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે એ પછી રાહુલ તેવટિયાએ 43 બોલમાં 68 રન બનાવી ટીમનો સ્કોર 162 રન સુધી પહોંચાડ્યો અને પરાજયનું માર્જિન ઓછો કર્યું.

0: હો. આરસીબી વતી ફાસ્ટ બોલર જેકબ ડફીએ 3, તો ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ટીમ વચ્ચે આજે એલિમિનેટર મેચ રમાશે, અર્થાત એમાં હારનારી ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે, જ્યારે આજની મેચ જીતનારી ટીમ સામે ગુજરાત ટાઇટન્સને ફરી એકવાર એની રમત અજમાવવાનો મોકો મળશે. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
2: હાલમાં જારી કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં માઇગ્રેશન અંગે પણ ટ્રેઝરરે જાહેરાત કરી હતી, જેમાં ઘણા ફેરફારો અમલમાં આવી રહ્યા છે. તો એ મુદ્દે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઓસિસ ગ્રુપના રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ. પાર્થભાઈ, ફરીથી એક વખત આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
3: થેન્ક યુ વત્સલભાઈ, ઇન્વાઇટ કરવા બદલ.
2: પાર્થભાઈ, દર વર્ષે બજેટમાં કેન્દ્રીય સરકાર માઇગ્રેશન ક્ષેત્ર માટે અમુક ફેરફારો કરતી હોય છે, નવી જાહેરાતો અમલમાં મૂકવામાં આવતી હોય છે, તો આ વખતના બજેટમાં કેન્દ્ર સરકારે માઇગ્રેશન ક્ષેત્રમાં કયા ફેરફારો કર્યા છે?
3: હા વત્સલભાઈ, જસ્ટ કે બિફોર આપણે આના પર જઈએ, જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય કે ડિસ્ક્લેમર એક મૂકું તું કે જે બી ઇન્ફોર્મેશન આજે હું આપું છું એ મેઇનલી તો ફેક્ટ છે જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ્સ પર અવેલેબલ છે. કોઈ એવી માઇગ્રેશન એડવાઇસ ફોર્મ હું કરતો નથી, બિકોઝ જનરલાઇઝ આપણે વાત કરીએ છીએ, પણ આજે બી કોઈ ક્વેશ્ચન્સ પર્ટિક્યુલર ટુ સિચ્યુએશન હોય તો એ કોઈ બી માઇગ્રેશન એજન્ટને સચ કોન્ટેક્ટ કરી શકે છે. તમે જે ક્વેશ્ચન પૂછ્યો એના માટે રિસન્ટલી ગવર્મેન્ટે માઇગ્રેશન પ્રોગ્રામનું જે બજેટ છે એ એનાઉન્સ કર્યું હતું. એમાં બેઝિકલી ગવર્મેન્ટે કીધું હતું કે જે પ્રોગ્રામ પ્લાનિંગ લેવલ્સ દર વર્ષના હોય છે કે કેટલા લોકોને એ પર્મનન્ટ રેસિડન્સી ગ્રાન્ટ કરશે આખા વર્ષમાં, તો એ જે ફૂલ સીલિંગ છે એ 1,85,000 પ્લેસીસ રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષે બી સેમ જ હતું, જેમાં અંદાજે 70-30% સ્પ્લિટ રેશિયો સ્કિલ્ડ અને ફેમિલી પ્રોગ્રામ વચ્ચે રહેશે. 70% રેશિયો સ્કિલ્ડ માઇગ્રેશનમાં અને 30% જેવો રેશિયો ફેમિલી માઇગ્રેશનમાં રહેશે. એટલે ઓવરઓલ જે પ્લાનિંગ લેવલ છે અને જે સ્કિલ અને ફેમિલીનું સ્પ્લિટ છે એ ગયા વર્ષ અને આ વર્ષનું સેમ જેવું જ છે. જે સ્કિલ્ડ સ્ટ્રીમ છે જેમાં અંદાજે 1,32,000 લોકોને પર્મનન્ટ રેસિડન્સી ગ્રાન્ટ કરવામાં આવશે, જ્યારે ફેમિલી સ્ટ્રીમ જે છે જેમાં પાર્ટનર વિઝા, ચાઇલ્ડ વિઝા, પેરેન્ટ વિઝા, તો એમાં 52,800 પ્લેસીસ ગવર્મેન્ટે રાખી છે. અને આના સિવાય જે રિફ્યુજી અને હ્યુમન ટ્રેન પ્રોગ્રામ છે એમાં એપ્રોક્સિમેટલી 20,000 જેવી પ્લેસીસ રાખેલી છે. જે ગવર્મેન્ટ સેટલમેન્ટ અને માઇગ્રેન્ટ સર્વિસીસ માટે ફંડિંગ અલોકેટ કરે છે એ રાખવામાં આવ્યું છે. આના સિવાય બીજા બજેટેડ રિફોર્મ્સ અને જે ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ કરી રહ્યું છે એમાં એક તો જે સ્કિલ્સ એસેસમેન્ટ છે એમાં ગવર્મેન્ટ થોડું અપગ્રેડ લાવી રહ્યું છે, તો આગામી 4 વર્ષ માટે જે ટ્રેડ વર્કર્સ છે જેનું લાઇસન્સિંગ, ઓક્યુપેશનલ લાઇસન્સિંગ, જેમ કે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર્સ છે, અને જે સ્કિલ એસેસમેન્ટ પ્રોસેસ છે એને ઝડપી બને એના માટે એ થોડું વર્કફોર્સમાં લગભગ જે લોકો વર્કફોર્સમાં આવી શકે, કામ કરી શકે એ થોડું ફટાફટ કરવા માંગે છે, એટલે એનામાં એ ઇન્વેસ્ટ કરી રહ્યું છે. આના સિવાય બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ ગવર્મેન્ટ કરી રહ્યું છે, માઇગ્રેશન પોઈન્ટ સ્પેસ છે. એ ગયા લાસ્ટ ટાઈમ 2012માં અપડેટ કરવામાં આવ્યું હતું, એને ગવર્મેન્ટ અત્યારે કહે છે કે અમે રિફોર્મ કરીએ છીએ, તો જેમાં એ લોકો યંગર અને હાઈલી સ્કિલ્ડ લોકો છે જે બેટર એજ્યુકેટેડ છે માઇગ્રન્ટ્સ એને પ્રાયોરિટી અને લોંગ ટર્મ પ્રોડક્ટિવિટી વધે એને ધ્યાનમાં રાખીને પોઈન્ટ સિસ્ટમ અપડેટ કરશે. આના સિવાય ગવર્મેન્ટ થોડું સિસ્ટમ ઇન્ટિગ્રિટીમાં બી ફોકસ કરી રહ્યું છે, તો એમાં આગામી 4 વર્ષ માટે માઇગ્રેશન સિસ્ટમને થોડું વધારે સિક્યોર અને ઇન્ટિગ્રિટી વાળું કરશે અને એમાં એ લોકોએ વધારે ફંડિંગ આપ્યું છે, જેમાં એ ઓનશોર અને ઓફશોર સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગમાં થોડી વધારે સ્ક્રુટિનિટી કરશે, જે અમે અત્યારે બી જોઈ રહ્યા છે. આના સિવાય જે વર્કર પ્રોટેક્શન છે એમાં ગવર્મેન્ટે 2 વર્ષ માટે ફંડિંગ અલોકેટ કર્યું છે, જેમાં વર્ક પ્લેસ રાઇટ્સ અને માઇગ્રેશન લો કમ્પ્લાયન્સ વિશે થોડું વધારે એજ્યુકેટ કરશે, કે જેથી કરીને એનું વર્ક પ્લેસ રાઇટ્સ જે બી એપ્લિકેન્ટ્સ ના હોય એ જળવાઈ રહે. અને એના સિવાય બીજું એક છે વર્કિંગ હોલિડે મેકર્સ જે પ્રોગ્રામ હોય છે, તો એમાં ગવર્મેન્ટ થોડું બેલેટ સિસ્ટમ વધારે ઉપયોગ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. અત્યારે હાલમાં ઇન્ડિયા, ચાઇના અને વિયેતનામ બેલેટ સિસ્ટમમાં ઓલરેડી છે, પણ એના સિવાય બીજી કન્ટ્રીઓમાં બી એ લોકો બેલેટ સિસ્ટમ ટ્રાય કરી રહ્યા છે, જેથી કરીને પ્રોગ્રામને મેનેજ કરી શકે, કારણ કે અત્યારે એવું કઈ છે નહીં કે કેટલા લોકોને કઈ રીતે ઇન્વાઇટ કરશે બીજા પ્રોગ્રામ બીજા કન્ટ્રી માટે, પણ એના બી ફોકસ કરવા માંગે છે.
2: બરાબર, એટલે આ વર્ષે ઘણા બધા ચેન્જીસ અમલમાં આવી શકે એમ લાગી રહ્યું છે. પાર્થભાઈ, ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે જ્યારે બજેટ બહાર પડે છે આગામી નાણાકીય વર્ષનું, ત્યારે ઉમેદવારો જે સ્કિલ્ડ વિઝા મેળવવા માંગતા હોય છે એમનામાં એક હંમેશા એક ચર્ચાનો વિષય રહેતો હોય છે કે શું સરકાર આ વખતે ઓનશોર ઉમેદવારોને પ્રાથમિકતા આપશે કે વિદેશથી જે અરજીઓ આવતી હોય છે એમને પ્રાથમિકતા આપશે. એઝ અ માઇગ્રેશન એજન્ટ તમારું શું માનવું છે, આ વખતે કોને પ્રાથમિકતા મળી શકે એમ છે?
3: હા, તો આના પર બી ગવર્મેન્ટે થોડી કમેન્ટ આપી છે કે જે ટોટલ 1,85,000 પ્લેસીસ આપેલી છે એમાંથી પ્રાયોરિટી એ લોકો ઓનશોર જે માઇગ્રન્ટ છે એમને આપવા માંગે છે, કે જેમાં એ લોકો એવું કહે છે કે અમે 1,30,000 જેવા એપ્રોક્સિમેટલી એપ્લિકન્ટ જે ઓનશોર છે એમને અમે પર્મનન્ટ રેસિડેન્સી આપશું, જે ટોટલ એલોકેશન 1,85,000 હતું એમાંથી. એટલે મેજર કેટેગરી ઓનશોર એપ્લિકન્ટની રહેશે. આનો આનો પાછળનું રીઝન એ છે કે જે હાઉસિંગ પરનો જે પ્રેશર છે જે સારું એવું ક્રિએટ થયું છે, ગવર્મેન્ટ એના પર બહુ ચર્ચા કરી રહી છે, તો એ થોડું ઓછું થાય. આના સિવાય જે ઓનશોર ફોકસ પ્રોગ્રામથી એમને શું થશે કે જે લોકો અહીંયા ઓલરેડી રહે છે, કામ કરે છે અને કન્ટ્રીબ્યુટ કરે છે, એમને માઇગ્રન્ટને પર્મનન્ટ રેસિડેન્સી તરફ ટાઈમલી મેનરમાં પર્મનન્ટ રેસિડેન્સી મળે. બીકોઝ ગવર્મેન્ટે પહેલા બી એવું એનાઉન્સ કર્યું હતું કે ઘણા લોકો અહીંયા ટેમ્પરરી સ્ટેટસ પર બહુ ટાઈમથી રહે જાય છે, 8 વર્ષ 10 વર્ષ, અને એમને પર્મનન્ટ રેસિડેન્સી ક્યારે મળશે એની બી કોઈ એવી કોઈ પોસિબિલિટી દેખાતી બી નથી, કાં તો દેખાય છે પણ ટાઈમ લાગે છે. તો ગવર્મેન્ટે એને ઓછું કરવા માટે બી એના પર ફોકસ કરે છે. અને આના સાથે સાથે એક બીજો ફેક્ટર છે નેટ ઓવરસીઝ માઇગ્રેશન, કે ઓવરસીઝ થી કેટલા લોકો ઓસ્ટ્રેલિયામાં આવે છે એના એ બી નંબર્સ એ ઓછો કરવાનો ટ્રાય કરી રહ્યો છે. એટલે આ વસ્તુ જે ઓનશોર એપ્લિકન્ટ છે એને કરશે તો એમને એ બેનિફિટ રહેશે, કારણ કે નવા લોકો જેટલા આવશે એટલું પ્રેશર વધારે ક્રિએટ થશે અહીંયા. બાકી જે 55,000 જેટલી સીટો છે એ ઓફશોર એપ્લિકન્ટને ફોકસ કરવામાં આવશે, જેમાં સ્પેસિફિકલી જે હાઈ સ્કિલ્ડ માઇગ્રન્ટ છે એમને ફોકસ કરશે, જે પ્રોડક્ટિવિટી વધારવામાં અને ઓસ્ટ્રેલિયાની જે લોંગ ટર્મ સ્કિલ શોર્ટેજ છે એને પૂરી કરવામાં મદદ કરે. બીજી વસ્તુ જે માઇગ્રેશન પ્રોગ્રામની જે વાત કરી કે જે નેટ ઓવરસીઝ માઇગ્રેશન છે, તો એમાં ખાલી આ પર્મનન્ટ રેસિડેન્સી જે પ્લેસીસ છે 1,85,000 એ ભાગ નથી, એના સિવાય બીજા જે વિઝાસ હોય, સ્ટુડન્ટ વિઝા, વર્કિંગ હોલિડે વિઝા, એ બધાનો બી સમાવેશ થાય છે. અને એ નેટ નેટ જે ઓવરસીઝ માઇગ્રેશન છે એ ગણતરીમાં 12 મહિનામાં કેટલા લોકો સ્થળાંતર થઈ રહ્યા છે એ ગવર્મેન્ટ જનરલી જોવે છે. તો જે 2023માં બહુ હાઇક થયો હતો આમાં, એના પછી અત્યારે 40% જેવો ઘટાડો થયો છે, અને ગવર્મેન્ટ એને બી થોડું વધારે ઓછો કરીને નેક્સ્ટ યરમાં એનાથી બી ઓછો કરવાનું ટાર્ગેટ કરી રહ્યું છે. તો આ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખતા ગવર્મેન્ટ એવું પ્રિફર કરે છે કે અમે ઓનશોર એપ્લિકન્ટને વધારે પ્રાયોરિટી આપીએ છીએ. અને એ થોડું ઘણું ગયા વર્ષે બી જોવામાં આવ્યું હતું, 2024-25 વર્ષમાં બી ગવર્મેન્ટે 61% પર્મનન્ટ જે સ્કિલ્ડ માઇગ્રેશન જે પીઆર આપ્યા હતા એમાં ઓનશોર એપ્લિકન્ટ આપવામાં આવ્યા હતા. એટલે બેઝિકલી જે નેટ ઓવરસીઝ માઇગ્રેશન છે એને કંટ્રોલ કરવા માટે ગવર્મેન્ટ ઓનશોર એપ્લિકન્ટને અને પ્લસ બીજા જે હાઉસિંગ ઇસ્યુ છે અને જે બીજા જે લોકો અહીંયા ઓલરેડી રહે છે એને પ્રાયોરિટી આપવા માટે ગવર્મેન્ટ આના પર ફોકસ કરી રહ્યું છે.
2: મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કેન્દ્રીય બજેટમાં માઇગ્રેશન ક્ષેત્રમાં લાગુ કરવામાં આવનારા કે જાહેરાત કરવામાં આવેલા સુધારાઓ વિશે. આપણી સાથે જોડાયા છે રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ. પાર્થભાઈ, કઈ વિઝા કેટેગરીને હવે પ્રાથમિકતા મળે એમ લાગી રહ્યું છે?
3: વિઝા કેટેગરીમાં જે ગવર્મેન્ટે કીધું છે કે મેઇનલી સ્કિલ સ્ટ્રીમ છે એમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ફેમિલી માઇગ્રેશનમાં એટલા બધા કોઈ ફેરફાર છે નહીં, પણ જો સ્કિલ્ડ વિઝાની જે મેઇન વાત કરીએ તો એમાં જે સ્કિલ્ડ ઇન્ડિપેન્ડન્ટ વિઝા છે સબક્લાસ 189, એમાં ગવર્મેન્ટે વધારો કરવામાં આવ્યો છે. એટલે એમાં ગત વર્ષે 16,900, મતલબ જે કરંટ યર અત્યારે ચાલે છે એમાં 16,900 સીટો હતી, જે વધારીને ગવર્મેન્ટ 21,090 સીટો કરી રહી છે. આ એટલા માટે બેઝિકલી ફોકસ કરવામાં આવી રહ્યું છે કારણ કે આ વિઝા કેટેગરીમાં એ લોકો હાઈલી સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટને જે પોઝિટિવ આઉટકમ ગવર્મેન્ટને ફોકસ કરાવી શકે છે. આનો રેકોર્ડ ગવર્મેન્ટનો સારો રહ્યો છે કે જે સ્કિલ્ડ ઇન્ડિપેન્ડન્ટ કેટેગરીમાં એપ્લિકન્ટ્સ આવે છે એ વધારે કન્ટ્રીબ્યુટ કરી શકે છે, એમની સ્કિલ્સ વધારે હોય છે. એટલે ગવર્મેન્ટ આ કેટેગરીને થોડું વધારે ફોકસ કરી રહ્યું છે આ વર્ષે. આના સિવાય બીજી સ્કિલ્ડ કેટેગરી છે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા પ્રોગ્રામ, તો એમાં બી ગવર્મેન્ટે એમનું જે પ્રોગ્રામ પ્લાનિંગ છે એમાં વધારો કરી રહ્યું છે, જે સ્કિલ શોર્ટેજ પૂરી કરવામાં અને જે ઓસ્ટ્રેલિયન લેબર માર્કેટ છે એમાં કન્ટ્રીબ્યુટ કરવામાં હેલ્પ કરે છે. અને સાથે સાથે જે ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અહીંયા હોય છે એમને બી પર્મનન્ટ રેસિડેન્સીની તક મેળવવામાં હેલ્પ કરે છે. એટલે ગવર્મેન્ટે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા પ્રોગ્રામમાં પહેલા આ વર્ષે કરંટ વર્ષમાં 44,000ની સીટો છે, જે વધારીને 58,000 સીટો કરી રહ્યું છે. આનાથી અમને એવી દેખાય છે કે ગવર્મેન્ટ જે સ્કિલ્ડ લોકો જે

0: સેમ ઓક્યુપેશનમાં કામ કરતા હોય એની પાછળ વધારે ધકેલે છે. બીકોઝ ગવર્મેન્ટે નોટિસ કર્યું કે બીજી વિઝા કેટેગરીઝમાં જે લોકોને પરમાનન્ટ રેસિડેન્સી મળે છે એ ઘણા એપ્લિકન્ટ્સ એમની સ્કિલ યુઝ નથી કરતા સેમ ઓક્યુપેશનમાં અને બીજી ઓક્યુપેશનમાં કામ કરે છે. એટલે ગવર્મેન્ટ જે ઓક્યુપેશનમાં સ્કિલ્ડ હોય છે જેમાં એમને શોર્ટેજ છે એ ઓક્યુપેશનમાં કામ કરવાને પ્રાયોરિટી આપે છે. એટલે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝામાં બી એ લોકો વધારે ફોકસ કરી રહ્યું છે. આના સિવાય જે ટેલેન્ટ અને ઇનોવેશન કેટેગરી છે એમાં ખાસ ફરક નથી પડ્યો, પણ એમાં સીટો જે 5300 હતી એને ઘટાડીને એ લોકો 3500 કરી રહ્યું છે. કારણ કે જે ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ એક્સેપ્શનલ અચીવમેન્ટ ધરાવતા એપ્લિકેન્ટ છે એને એ લોકો વધારે ફોકસ કરવા માંગે છે. આના સિવાય એક ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે જે છે સ્ટેટ એન્ડ ટેરિટરી નોમિનેટેડ પ્રોગ્રામ. તો એમાં ગવર્મેન્ટ આ પ્રોગ્રામ દ્વારા બેઝિકલી એ બધા જે અલગ અલગ સ્ટેટ છે એમની પોતાની ઇકોનોમિક અને લેબર માર્કેટ નીડ છે એ પોતે એડ્રેસ કરી શકે છે. એના માટે આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો, એ એમનો પ્રોગ્રામ સારી રીતે ચાલી બી રહ્યો છે. પણ એમાં બે કેટેગરી આવે છે, એક 190 સ્ટેટ સ્પોન્સર્ડ વિઝા અને બીજો 491 સબ ક્લાસ હેઠળ પરમાનન્ટ રેસિડેન્સી, પાથવે ટુ પરમાનન્ટ રેસિડેન્સી આપે છે. તો એમાં જે 190 કેટેગરી છે એમાં 33,000 ની સીટો હતી, જે વધારે એ લોકો 35,500 કરે છે. એટલે આ બી દેખાય છે કે ટ્રાય કરે છે કે પરમાનન્ટ રેસિડેન્સી વધારે લોકોને સ્ટ્રેટ અવે આપી દે. અને જે રિજનલ માઇગ્રેશન હતું એમાં એલોકેશન એમણે સારું એવું ઓછું કર્યું છે, અડધાથી બી વધારે ઓછું કર્યું છે. એટલે જે ગયા વર્ષે 33,000 ની પ્લેસીસ હતી એ હવે નવા વર્ષમાં 14,110, એટલે અડધાથી બી ઓછી એવી સીટો કરી રહ્યું છે. ગવર્મેન્ટ સમજી રહી છે કે જે રિજનલ કમ્યુનિટીઝ છે એની જે સ્કિલ્સ અને પોપ્યુલેશન નીડ્સ છે એને સપોર્ટ કરવામાં આ પ્રોગ્રામ બહુ સારો એવો હેલ્પ કરે છે. પણ ગવર્મેન્ટનું એવું કહેવું છે કે રિજનલ એરિયામાં જે માઇગ્રન્ટ્સને રહેવું છે અને કામ કરવું છે એના માટે બીજા વિઝા ઓપ્શન્સ છે, એના પર ગવર્મેન્ટ ફોકસ કરવા માંગી રહ્યું છે. એમાં એક પ્રોગ્રામમાં એક તો આ સ્ટેટ નોમિનેટેડ પ્રોગ્રામ અને એના સિવાય બીજો ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ જે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા પ્રોગ્રામ અંતર્ગત આવે છે, ડેઝિગ્નેટેડ એરિયા માઇગ્રેશન એગ્રીમેન્ટ, જેને ડામા શોર્ટ ફોર્મમાં કહેવાય છે. એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે અમે આ પ્રોગ્રામને હવે વધારે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. એટલે આ પ્રોગ્રામ હેઠળ જે લોકો અગેન સેમ ઓક્યુપેશનમાં કામ કરે, એમ્પ્લોયર સ્પોન્સર કરે, એને અમે પ્રાયોરિટી આપશું, ના કે કોઈ બી ઓક્યુપેશનમાં કામ કરે. એટલે ગવર્મેન્ટ એમાં બી એમ્પ્લોયર સ્પોન્સરને વધારે પ્રાયોરિટી આપવાની વાત કરી રહ્યું છે. અને આના સિવાય જે ફેમિલી માઇગ્રેશનની વાત કરીએ એમાં એટલો કોઈ ખાસ ચેન્જ નથી. પાર્ટનર વિઝામાં 1,000 સીટો ગવર્મેન્ટે વધારી છે, જે હવે ટોટલ થઈને 41,500 થઈ છે. ચાઇલ્ડ વિઝામાં 500 સીટોનો એપ્રોક્સિમેટલી વધારો કરવામાં આવ્યો છે. પણ આ બંને પ્રોગ્રામ ડિમાન્ડ ડ્રીવન હોય છે એટલે પ્લેસીસનો એટલો ફરક નથી પડતો. અને ઇમ્પોર્ટન્ટ ફરક ફેમિલી માઇગ્રેશનમાં પેરેન્ટ વિઝામાં છે, જેમાં 1,500 સીટો ગવર્મેન્ટે ઓછી કરી છે, જે 7,000 જેવી હતી જે ઓછી કરીને 1,500 જેવી ઓછી કરી છે. એટલે પેરેન્ટ વિઝામાં ઓલરેડી ક્યુ એટલી લાંબી ચાલે છે અને એના ઉપર બી ગવર્મેન્ટે 1,500 સીટો ઓછી કરી છે, એટલે એ ક્યુ વધારે વધશે. તો આના પર બી થોડી ઘણી પિટિશનો ચાલે છે, પણ હાલમાં તો આ જ છે.
1: બરાબર, એટલે એમ કહી શકાય કે સરકાર આ વખતે રિજનલ વિઝાને પ્રાથમિકતા આપે એમ લાગી રહ્યું છે કે ઓલરેડી જે લોકો રિજનલ ક્ષેત્રોમાં રહી રહ્યા છે એમને કદાચ પ્રાથમિકતા મળી શકે.
0: ગવર્મેન્ટ એવું કહે છે કે અમે રિજનલને પ્રાથમિકતા આપશું, પણ મેઇનલી જે એમ્પ્લોયર સ્પોન્સર્ડ પ્રોગ્રામ છે એમાં એ લોકો પ્રાયોરિટી આપવાની વાત કરે છે. કારણ કે જે સ્ટેટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ છે એમાં એ લોકોએ સીટો ઓછી કરી છે અને પ્લસ એપ્લિકેન્ટ જે ઓલરેડી ગયા વર્ષના એપ્લિકેશનો જેમને લોન્ચ કરેલી છે એ લોકો બી વેઇટ કરે છે વિઝાનો, તો એ લોકો બી આ વર્ષના જે સીટો 14,000ની છે એમાં એ લોકો ફોલ કરશે. એટલે રિજનલનું ઇન્વિટેશન જે સ્ટેટ સ્પોન્સર્ડ પ્રોગ્રામમાં આવી રહ્યું છે એ મોસ્ટ લાઇકલી ઓછું થઈ જશે. પણ ગવર્મેન્ટ બધા પ્રોગ્રામમાં એવું દેખાય છે કે ગવર્મેન્ટ એમ્પ્લોયર સ્પોન્સર્ડ ડિવિઝન પ્રોગ્રામ છે એને વધારે પ્રાથમિકતા આપે છે. એમાં લોકો રિજનલ એરિયામાં કામ કરતા હોય એને વધારે પ્રાયોરિટી આપશે. જેમ કે અમને એવું બી સાંભળવામાં આવ્યું છે કે વિક્ટોરિયા સ્ટેટ ગવર્મેન્ટ બી રિજનલમાં આ વખતે ડામા એરિયા પર વધારે ફોકસ કરશે, મતલબ જે એમ્પ્લોયર સ્પોન્સર પ્રોગ્રામ છે એના પર વધારે ફોકસ કરશે. એટલે રિજનલમાં પ્રાયોરિટી આવશે, પણ મોસ્ટ લાઇકલી એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા જેમાં જે લોકો સેમ ઓક્યુપેશનમાં કામ કરતા હોય જેમાં એમની જોડે સ્કિલ છે એ લોકોને પ્રાયોરિટી મળશે.
1: બરાબર પાર્થભાઈ, આજે તમે SBS ગુજરાતી સાથે જોડાયા અને અમારી સાથે બજેટ રિલેટેડ જે વિસ્તારથી માહિતી આપી કે માઇગ્રેશન ક્ષેત્રમાં કેવા ફેરફારો થઈ શકે અને સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કેટલી સીટો ફાળવી છે એ અંગે વાત કરીએ બદલ હું વત્સલ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
0: તમારો પણ ખૂબ ખૂબ આભાર.
2: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
1: મિત્રો, હાલમાં ઓસ્ટ્રેલિયન સરકારે આગામી નાણાકીય વર્ષ માટે માઇગ્રેશન કાર્યક્રમની જે જાહેરાત કરી છે તેમાં કઈ વિઝા શ્રેણીને કેટલી સીટ ફાળવવામાં આવી છે એ વિશે રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલે આપણને વિસ્તારથી માહિતી આપી. મિત્રો, અમારા નિયમિત શ્રોતા રેખાબેન જોશી મેસેજમાં જણાવી રહ્યા છે કે કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો અમારી સવાર વાઘ બકરી ચાથી શરૂ થાય છે અને અમને ચા ખૂબ જ ગમે છે. આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે તેમને કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા અહેવાલો અને ગીત પણ ખૂબ જ ગમ્યા. આભાર રેખાબેન આપના મેસેજ માટે. મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે એક નાનકડા વિરામનો, તો વિરામ પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. તો હાલમાં લઈએ એક વિરામ.
3: Atención a consumidores con $10,000 o más en deuda de tarjeta de crédito. National Debt Relief ahora pone a su disposición importantes opciones de alivio de la deuda que pueden reducir una gran parte de la deuda para quienes califiquen. El galardonado equipo de National Debt Relief ya ha reducido la deuda de tarjetas de crédito para más de 1,000,000 de consumidores. No espere. Para consultar a qué reducción de deuda puede calificar, visite askndr.com. Eso es askndr.com.
4: Oye tú. Sí, tú. ¿Quieres ahorrar $1,000? Pues cámbiate a Spectrum y ahorra $1,000. Garantizado. Solo ten 4 líneas de Spectrum Mobile y te damos internet con fibra óptica gratis para siempre. Sí, internet gratis para siempre. Y ahorra $1,000 garantizados en tu primer año. O cubrimos la diferencia. Visita spectrum.com/gratis para siempre para más información. Spectrum Internet funciona con fibra óptica y se conecta mediante líneas coaxiales. Se aplican restricciones.
5: કોઈ પણ મોબાઈલ ડિવાઇસ પર રસપ્રદ ઘટનાઓ વિશે માહિતી મેળવો તદ્દન નિઃશુલ્ક. sbs.com.au/gujarati ની મુલાકાત લો અથવા SBS ઓડિયો એપ ડાઉનલોડ કરો. આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
1: મિત્રો, આજનો કાર્યક્રમ એના સમાપન તરફ આગળ વધી રહ્યો છે અને હું વત્સલ પટેલ તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, જો તમારી પાસે કોઈ સ્ટોરી હોય કે તમારે કોઈ બાબત અંગે અમારી સાથે વાત કરવી હોય તો તમે મને ઇમેલ કરી શકો છો. ઇમેલ કરવાનું મારું એડ્રેસ છે vatsal.patel@sbs.com.au. મિત્રો, કાર્યક્રમમાંથી વિદાય લેતી વખતે ચાલો સાંભળીએ એક બીજું સુંદર ગીત થઈ જશે ફિલ્મનું, જેની રચના કરી છે હેમંત ધોળકિયાએ અને સ્વર આપ્યો છે પાર્થિવ ગોહિલે. આ સાંભળતા જ આજના કાર્યક્રમને આપણે વિરામ આપીશું. ફરીથી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે નમસ્કાર અને આવજો.